0: ராஜ் பேங்கோக் சுரக்ஷித பாவைய இயலம் ரெக்கவரனே சமகின் ஸ்தாவர தன்பத்து சந்தா இயலம் பொலிய ஆர்டிபி பேங்குவின்
1: என்எல்பி ஹதஹன லங்காவே வெடிம தேகி தின தேகி அவஸ்தா வெடிம லுத்ரைய என்எல்பி ஹதஹன ஒபத் அதம என்எல்பி ஹதஹன பலாகன்ன
2: Lankada Girashmi. Are you ready?
3: Hityarachi flashback summer.
4: දවලිකයි විනාඩි 50 වෙද්දී ලංකඩගී රශ්මිත් එක්ක ඔයා ඉන්න වෙනව. අද පුලංකම තියෙන ඔබේ පැතර මැසේජ් එකක් දාන්න. FM 93.5 93.7. දවල් වෙවි හවස 4 වෙනකන්. හවස 4 වෙනකන් මම මේ පැත්තේ ඉන්නවා. 07.3 93.5 93.7. 07.3 93.5 93.7 ඔයාගේ WhatsApp මැසේජ් එක මේ පැත්තට එවන්න. අපි මේ සින්දු වලින් පස්සේ යනෝ පැයේ ප්‍රවෘත්ති ප්‍රකාශයට ගිහිලා ආයෙත් ගිරශ්මිත් එක්ක එකතු වෙමු. ඔහොම වෙන්න.

સૂત્ર દેશનાવ મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસે વિસિન લોક સત્ત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરિન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકે તારકા સમૂહયક પિરિવરા બેબલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસન્ને મહા વનપિત એકાલોક કરમિની સમસ્ત મહા વિશ્વતલેમ બુદ્ધાજ્ઞા ચત્રયેટ હસુ કરમિન પવત્વન લદ મે દેશના વિશેષયેન્મ સજ્જાયના કરિન્ને સમ્યક દૃષ્ટિક દેવી દેવતાઉં વહંસેલાગી એલ્મ બેલ્મ હા આશીર્વાદ્ય અપેક્ષાવેને એદા બુદુરજાનન વહંસેગી શ્રીપાદ મૂલેહિ ગૌરવા વિવાદન પૂર્વકવ દસ દહસક ચક્રાવાટ્યન સિત સપમેને મહાનુભાવ સંપન્ન દિવ્ય ગણયા બુદુરતુન શરણ ગિય યમ પિંવતેક વેનમ એ અય કિસીદા અપાયગામી વન્ની નટે કિયમિન બુદ્ધ પ્રમુખ શ્રાવક સંગ રત્નયટ સ્વકીય અત્યંત ગૌરવય પુદકલહ મે વનાહિ વિશ્વગત દિવ્ય શક્તિ એકરાશી કરમિન જીવિતયટ એલબેન સકલાંતરાય દુરુકુટ સિત શાંતિય સલસીમેહિલા મહોપકારી વન પરિત્રાણ ધર્મ્યકે સિયલુ દેવ્યંકે આશીર્વાદ્ય પિનિસ એ મહાનુભાવ સંપન્ન મહા સમય સૂત્રય સદહે સિતિન સજ્જાયને કરુણ લબન્ને પૂજ્ય ગણી કુમરે શાંત સ્વામી વહંસે.